શરીર સ્વસ્થ ખીણ સમય સિમરંત નાનક રામ દામોદર માધવે ગુરુ રૂપ સત્સંગ જીવો શનિવાર ફતેહ પ્રવાન કરને વાહેગુરુ જી કા ખાલસા વાહે